નેક્સ્ટ હોય છે સલામ. ઓકે જી સલામ. ઇન્શા હાન યમના હાન ઋષિ હાન તારા હાન તાજી. ઓ સીમા ધવાડા છે. વાલેકુમ સલામ યો જહાન મના. થેન્ક યુ સો વેરી મચ. હોય છે લાલામ સોચવા કહે છે.